લવ લવ કરી પાત ચાલુ કરીતા હોત આપલા સ્વર તરંગ કાર્યક્રમ. યા પુઢીલ ગાણ્યાને સ્વરચંદ્રિકા પદ્માજા ફેણાણી જોગલીકરાંચ્યા કર્ણમધુર આવાજાત.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ બધું રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં અહીં ક્યાં અહીંથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરનો સમય છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો ને મારા સાથે હમશ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગીને બદલવા માટે પહેલાં આપણે એની સાથે લડવું પડે છે અને એને સહેલી કરવા માટે ભાઈ પહેલાં આપણે એને સમજવું પડે છે. તો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ કહેવાય છે ને, હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો, પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ન કરો. કારણ કે આ વિશ્વમાં વ્યક્તિને જોવાને લોકોની અલગ અલગ નજર હોય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ, સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરો પણ એને સાબિત કરવાનો નહીં. આગલું ગીત લઈ લઈએ અર્પણ મહેડાના અવાજમાં.

એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

0: શ્રોતોનું યાક્ષણી તુમ્ही જેવા તસાલ તર પોટભર જેવા જેવતાના પૂરજા ગાણ્યાચા આનંદ ઘ્યા રોહિત રાઉત યાંચા આવાજાત.
1: પેરાશૂટ સોડનારી આણી પતંગ ઉડવનારી, લપાછપીત લપણારી આણી દારૂચા બાટલ્યા જપણારી, તુલા પાહુન લાજણારી આણી પાવસાચા પહેલા થેંબ તુઝા ગાલાવરુન સ્વતાવર ઝેડનારી ગચ્ચી.